हाँ मित्रों, आप सामने रहा छो मदर्स डे स्पेशल कार्यक्रम मेरी माँ के बराबर कोई नहीं। हाँ मित्रों, आखी दुनिया में एक ज एवी व्यक्ति जेने क्यारे मोड़ो नथी थतुं अने ए कोई होय तो ए तमारी माँ ज होई शके। मित्रों, कार्यक्रम में आगळ फरी पाछा जोड़ाशुं, पण ए पहेला अठवाड्यानी धार्मिक सामाजिक जाहेरातो जाणी लईए। वेलिंगटन इंडियन एसोसिएशन द्वारा 19 मे थी 23 मे सुधी देवी भागवत कथानुं आयोजन करवामां आव्युं छे। हाँ मित्रों, आपणा पंडित मयूरभाई आ ભાગવત કથા સંભળાવશે, તો ધ્યાન રહે 19 મે થી 23 મે સાંજે 7:15 થી 9:15 દરમિયાન 48 કેમ્પ સ્ટ્રીટ કિલબર્ની ભારત ભવન મંદિર ખાતે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ સર્વે મિત્રો અને પોતાના સંબંધીઓ સાથે આ કથામાં જોડાશો અને એવું આપને વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે। સાથે મિત્રો, નોંધી લેજો કે ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન દ્વારા જે ભાગવત કથાનું આયોજન કરાયું છે તે કથા રમેશભાઈ ઓઝા કરાવશે અને 5 જૂનથી 11 જૂન સુધી આ ભાગવત કથા ચાલવાની છે। તો એની પણ નોંધ લઈ લેજો ડાયરીમાં અને કાર્યક્રમમાં આગળ જોડાઈ જશું।

મિત્રો, આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના સૌજન્યથી પ્રસારિત આપના એકમાત્ર માતૃભાષિત ગુજરાતી સામાજિક સંગીતમય સંધ્યામાં મમતાનો ભંડાર આકાશવાણી ભારત ભવન સાથે. મિત્રો, માનો પ્રેમ ભલે કોઈ એક ભાષામાં ન બંધાયેલો હોય, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં એની મીઠાશ કંઈક ખાસ હોય છે. તો ચલો મારી ગુજરાતી કવિતાને આગળ વધારું. માં એટલે સાત દરિયાથી દૂર નજીવી લાગે, માં એટલે સાત દરિયાની દૂરી નજીવી લાગે, માં એટલે કઠિન કાર્યો પણ સરળ લાગે, માં એટલે તોફાની સફરમાં દીવા દાંડી, માં એટલે થાકેલા બાળનો વિશ્રામ લાગે, માં એટલે નિરંતર પ્રેમનો પ્રવાહ, માં એટલે વ્યાકુળ હૃદયનો પ્રકાશ, માં એટલે શિક્ષણનો અખૂટ સ્ત્રોત, અને માં એટલે જીવન આખું પ્રવકાશ.

મિત્ર, કોઈકે મને વોટ્સએપ પર મધર્સ ડેનો ખૂબ જ સુંદર મેસેજ મોકલાવ્યો હતો. મેસેજ મરાઠીમાં હતો પણ એને ટ્રાન્સલેટ કરવાનું મેં ટ્રાય કરી છે. તો મેસેજ એવો હતો કે આપણે સવારે ઉઠ્યા હોય ને બપોરે માં ઉઠે, એવું બન્યું છે ક્યારેક? આપણે સવારે ઉઠ્યા હોય ને માં બપોરે ઉઠે, એવું બન્યું છે ક્યારેક? તમે જમવા પહેલાં માની થાળી પીરસી હોય, એવું બન્યું છે ક્યારેક? તમે ઘરે આવતા અમસ્તા જ ક્યાંય માં માટે ખરીદી કરી છે? અરે, આપણામાંથી તો કેટલાને મમ્મીનો ફેવરેટ કલર, ફેવરેટ ફૂડ અને ફેવરેટ પ્લેસ પણ ખબર છે ખરી. મારી માને જે જોઈએ તે તું ઈશ્વર એને આપજે, એવી પ્રાર્થના આપણામાંથી કેટલાય કરી છે. માં કરે છે, હંમેશા કરે છે, આપણે નથી કરતા, પરંતુ માં આપણા માટે હંમેશા પ્રાર્થના કરે છે. મમ્મીનો બર્થડે હોય ને એની બર્થડે પાર્ટી એની ફ્રેન્ડ્સને બોલાવીને કદાચ કરી દીધી હશે કોઈએ, પણ નહીં દીધી હોય ને તો પણ કમ્પ્લેન મર્યા સુધી પણ એણે કરી છે ક્યારેક? માને હર હંમેશ ચિંતા રહે છે, પોતાના જ નહીં આપણા પણ કામની. અને ક્યારેક ગુસ્સો ને ચિંતા આપણને સતાવે ને, તો કહેવાય છે ને કે માને હર હંમેશ રહે છે ચિંતા આપણા કામની, અને ગુસ્સો ને ચિંતા સતાવે આપણને ત્યારે આપણે દઈએ છે ગાળો માના નામની. ધ્યાન રાખીને, યાદ કરીને મંદિરના દેવસ્થાનોમાં બાળકો માટે દુઆઓ માંગે છે. હાથ અને પાલવ પસારે કે મારું બાળક નજરાઈ ન જાય, એ જ માને બપોર, એ જ માં તે બપોરની પોતાની દવા લેવાનું વિસરાઈ જાય છે. તો મિત્રો, માની માં બનીને ક્યારેક વર્તો ખરા, એનો હાથમાં હાથ લઈને ક્યારેક જુઓ તો ખરા. કોઈક સાચું જ કહ્યું છે કે માની કેડમાં, માં કેડમાં લેશે ને ત્યારે તમારું કદ મોટું લાગશે, બાકી દુનિયાના બધાએ કર્તવ્ય નિભાવી લો, તમારું કદ નાનું જ પડશે. અને અમસ્તાદ શા માટે અધ્યાત્મ અને શ્રદ્ધાના ગપ્પા હાકો, તમે અમસ્તાદ શા માટે અધ્યાત્મ અને શ્રદ્ધાના ગપ્પા હાકો, માના પેટે જન્મ લઈને ભગવાનના નામનો ફાકો. તો મિત્રો, આવી છે માં, અને હું અગ્રી કરું છું આ કવિતા સાથે. તો મિત્રો, ચાલો સાંભળીએ ફિલ્મ રાજા અને રંકનું ગીત, તું કિતની અચ્છી હૈ.

0: મિત્રો, માની કોખમાં 9 મહિના રહીને જેનો જન્મ થાય ને તેને મા નવ કહેવાય, એટલે કે માનવ. હા મિત્રો, માના વિશે કહ્યું છે કે આવી રીતે એ મારી ભૂલોને ધોઈ નાખે છે. માં બહુ ગુસ્સામાં હોય ને તો રોઈ નાખે છે.
1: મિત્રો, આપ આનંદ લઈ રહ્યા હતા વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના ખાસ કાર્યક્રમ માં મમતાનો સાગરના જીવંત પ્રસારણનો. આજની સુંદર સંગીતની સફરમાં આપના સાથ માટે અધિક ધન્યવાદ. ફરીથી મળીશું આવતા સોમવારની સલોણી સાંજે. ત્યાં સુધી આપ સર્વેને બીના પટેલ અને નીલિમા ભુલાના નમસ્કાર. મારા આજના ગાવ્યની અંતિમ પંક્તિઓ સાથે આપની રજા લઈએ અને કાર્યક્રમની પૂર્ણાંતિ કરીશું. માં એટલે શક્તિ, પ્રગતિની પ્રેરણા આપે. માં એટલે ભક્તિ, સંકટમાં સહાય આપે.